સુપ્રભાત શ્રોતા મિત્રો, આકાશવાણી છે 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ. આજનો દિવસ વિક્રમ સંવત 2082 અધિક જેઠ મહિનો સુદ દસમની તિથિ. આજની તારીખ 25 મે 2026 અને આજે વાર છે સોમવાર. સવારના 5:58 અને ઉપર અત્યારે 40 સેકન્ડ થવા જઈ રહી છે. આજે સ્ટુડિયોમાં હાજર છે નૈના રાજપૂત, સ્વાગત કરે છે આપ સૌ દોસ્તોનું. શ્રોતા મિત્રો, આજનો દિવસ આપ સૌ માટે મંગલમય બની રહે તેમજ આકાશવાણી સુરત FM સંગ ટ્યુન રહીને આનંદમય વીતે તેવી શુભકામના સાથે આવો શરૂ કરીએ આજની પ્રસારણ સભા મંગળ ધ્વનિની મંગળ સુરાવલીઓ સાથે.

આજનો સુવિચાર. સમસ્યા જ જીવન જીવતા શીખડાવે છે, બાકી સુખ તો આળસુ બનાવે છે.

આકાશવાણી છે વિવિધ ભારતીના સુરત કેન્દ્રને આપે ટ્યુન કર્યું છે 101.1 મેગાહર્ઝ પર. સવારના 6 વાગવા જઈ રહ્યા છે. બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. જસ્ટ બી વિથ અસ.

પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026 ના

0: નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ 4થો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી છે, જેમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડેલવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: ભારત ઓર અમેરિકા કે બીચ રાજનૈતિક સમજ કે બારે મેં હમારે બીચ એક રણનીતિક સાઝેદારી હૈ. યે સાઝેદારી કઈ ક્ષેત્રો મેં દોનોં પક્ષોં કે રાષ્ટ્રીય હિતોં સે બનતી હૈ. બેઠક મેં હમને પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ, ભારતીય ઉપ મહાદ્વીપ ઓર પૂર્વી એશિયા સે સંબંધિત ઘટનાક્રમો પર ચર્ચા કી.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રગતિની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહેરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમરીકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લીએ બાતચીત જારી હૈ. અમેરિકા દ્વારા ઈરાન કે બંદરગાહોં કી નાકેબંદી કે કારણ ઈરાન ને હોર્મુઝ જળ ડમરુ મધ્ય કો બંધ કર દિયા હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સમાન નાગરિક સંહિતાના કાર્યક્ષેત્રમાંથી તમામ આદિવાસી સમુદાયોને બાકાત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. તેનો ઉદ્દેશ્ય તેમના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવાનો છે. નવી દિલ્હીમાં એક આદિવાસી સાંસ્કૃતિક મેળાવડાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે
3: નરેન્દ્ર મોદી સરકાર કે ગૃહમંત્રીએ નાતે સ્પષ્ટ કર દેના ચાહતા હું, યુસીસી કી કોઈ પાબંદી વનવાસી જગત પર, વનવાસી વ્યક્તિ પર લગને વાલી નહીં. યુસીસી સે કોઈ વનવાસી અધિકારો કા અતિક્રમણ નહીં.

0: होने वाला है।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્યપ્રધાન જેફ શોકીને મળ્યા હતા। શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા છે। સાંભળીએ એક અહેવાલ।
2: ભારત જીરામજી એક્ટને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ। નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ। મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ। નયે કાનૂન મેં મજદૂરી કા ભુગતાન સમય પર પારદર્શી ઓર જવાબદેહી કે સાથ કરને પર વિશેષ જોર દિયા ગયા હૈ। ઇસકે અલાવા તય સમય કે ભીતર કામ નહીં મિલને પર બેરોજગારી ભત્તા દેને કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ। વીબીજી રામજી એક્ટ 1 જુલાઈ से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
1: ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21 તારીખ સુધીમાં વિચારણા માટે ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો સબમિટ કરી શકે છે। મહારાષ્ટ્ર શહેરમાં TCS સુવિધા સાથે જોડાયેલા કથિત જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના કેસના સંદર્ભમાં નાસિકની કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। SIT ચીફ સંદીપ મિટકના જણાવ્યા અનુસાર ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તોસીફ અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। તેમણે કહ્યું કે ગુનાઓ સાથે જોડાયેલા 7 થી 8 વ્યક્તિઓને લગતી વધારાની ચાર્જશીટ આગામી 3 થી 4 દિવસમાં દાખલ થવાની અપેક્ષા છે। બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને વિદાય આપી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પોસ્ટ કરાયેલી માહિતી મુજબ પ્રધાનમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ શ્રી વર્માનો આભાર માન્યો હતો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। IPL ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી। ગત રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું। દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો। જવાબમાં KKR 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું। બેટિંગમાં ઉતરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા। અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો। કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો। અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા।
3: આજના મોટાભાગના અખબારોમાં ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। સંદેશની હેડલાઇન છે, ઈરાન યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે। નવગુજરાત સમય લખે છે, ડીલનો તખતો તૈયાર, અમેરિકા ઈરાન યુદ્ધનો અંત નજીક। દિવ્ય ભાસ્કર લખે છે, ડીલ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં, ટ્રમ્પ, હોર્મુઝ પુનઃસ્થાપન 30 દિવસ પછી, ઈરાન।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે। ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। અમેરિકા, ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી। અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
4: બક્ષી કા લેખા લક્ષ્મીકાંત પ્યારેલાલ કી તરફ થી।

હેલો, સુરત એફએમ સ્પીકિંગ, જે આજે આપના માટે પ્રસ્તુત કરશે ખ્યાતિ પટેલ. 11 વાગ્યાથી કાર્યક્રમ સુરતી સિઝલર, બપોરે 12 વાગ્યે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 વાગ્યે સુરીલા સફર કાર્યક્રમ, ત્રિવેણી કાર્યક્રમ બપોરે 2 વાગ્યાથી. 2:15 દોપહર સમાચાર અને 2:30 પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ સદા બહાર નગમે. સખી સહેલી, આપ જાણો છો, હોય છે આ કાર્યક્રમનો સમય બપોરે 3 વાગ્યાનો. 4 વાગ્યે સોમવારે હોય છે સેહતનામા. આજના આ કાર્યક્રમમાં થાઇરોઇડની બીમારી અને ઉપચાર, ડોક્ટર લીઝા બેનર્જી સાથે રાજેન્દ્ર ત્રિપાઠીની વાતચીત. 5 વાગ્યે છાયાગીત કાર્યક્રમનું પુનઃ પ્રસારણ. 5:30 તરાને નયે પુરાને. 6 વાગ્યે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 6:05 ગુજરા હુઆ જમાના કાર્યક્રમ, જે આપ માણો છો સોમવારથી શુક્રવાર દરમિયાન. 6:30 ઝરોખા અને ત્યારબાદ ફરી ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ. 7 વાગ્યે જયમાલા કાર્યક્રમ. 7:45 સ્મૃતિઓ કે સ્વર કાર્યક્રમ અંતર્ગત સેવાનિવૃત્ત કાર્યક્રમ અધિશિષ લવેશકુમાર પરમાર સાથે મંદાકિની જોશીની વાતચીત. ગુજરાતી સમાચાર 7:50. હવામહલ, આ કાર્યક્રમનો સમય રાત્રિના 8 વાગ્યાનો. આજના કાર્યક્રમમાં નાટક યાદો કી પરછાયા, લેખક સુરેન્દ્ર ગુલાટી, નિર્દેશક દીનાનાથ. રાત્રિના 8:15 ઝરોખા અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોક. સમાચાર સંધ્યા 8:45. 9 વાગ્યે ગુજરાતી સમાચાર અને ત્યારબાદ કન્ટિન્યુ રહેશે કાર્યક્રમ આપકે લીએ. છાયાગીત કાર્યક્રમ રાત્રિના 10 વાગ્યાથી. 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ અને 11 વાગ્યાથી રંગ તરંગ. તો આ હતી રૂપરેખા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: આકાશવાણી છે, વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે આપના રેડિયો સેટ પર 101.1 મેગાહર્ટ્ઝ પર। અને હવે આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ પ્રસ્તુત છે।
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે। મુખ્ય સમાચાર। એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો। મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર। રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે। અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી। એમબીએ એમસીએ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ। અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યો। સમાચાર વિગતવાર। એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના જાહેર થયેલા

0: અહેવાલ મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો હોવાનું તારણ બહાર આવ્યું છે. વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઇમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ આ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલથી ગુનાખોરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી હોવાનું ફલિત થયું છે. દેશના 36 રાજ્યો યુટીમાં મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33મા સ્થાને, રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે રાજ્યનો ક્રાઇમ રેટ માત્ર 22.0 રહ્યો છે. ગંભીર ગુનાઓના રેટમાં 16.5 સાથે ગુજરાતનું 31મું સ્થાન છે, જ્યારે શરીર વિરુદ્ધના ગુનામાં દેશના 62.1 સામે ગુજરાત 24.7 ક્રાઇમ રેટ સાથે 31મા ક્રમે છે. ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઇન્ડેક્સમાં દેશના 36 રાજ્યોમાં ગુજરાતના 29મા ક્રમે રહેતા સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાશે. વર્ષ 2026 માટેના 131 પદ્મ પુરસ્કારોમાંથી બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા તબક્કામાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વરિષ્ઠ ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે કહ્યું કે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેનાથી તેમને આનંદ થયો છે. પુરસ્કાર મળવા પાછળનું કારણ અંગે તેમણે કહ્યું કે તેમની મહેનતને લોકોએ નિહાળી છે અને સરકારે પણ તેમની મહેનતને જોઈને તેની કદર કરીને પુરસ્કાર એનાયત કર્યો છે.
1: રંગભૂમિ પે જો મેં કામ કિયા હૈ ઉસકે લિયે મુઝે પદ્મ એવોર્ડ મિલા હૈ પદ્મશ્રી. ના અચ્છા લગા કે કિસી ને તો દેખા મુઝે જબ પ્રેક્ષક મેં કહા પ્રેક્ષક મિલતા હૈ તો બહોત અચ્છા લગતા હૈ પ્રેક્ષક હી હૈ તો જૈસા હુઆ કે સરકાર ભારત સરકાર મેરા પ્રેક્ષક રહા ઉન્હોને મુઝે મેરા કામ દેખા હોગા તભી તો મુઝે બુલાયા હો બહોત બહોત બહોત અચ્છા લગા બહોત.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થશે. ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. આજે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે. જામનગર જિલ્લાની ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ગઈકાલે બિનહરીફ વરણી થઈ હતી. બીજી તરફ વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મે યોજાશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગી કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી સિગારેટ, અમૂલ અને સાગર ઘી તથા અન્ય ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે શહેરના ચાંદલોડિયા વિસ્તારના 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો. આ ઘટનામાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું.
2: જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખની કિંમતનો બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. MBA અને MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે, જ્યારે 9 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈના રોજ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા

0: સીયુઈટી યુજી 2026 મુલતવી રાખી છે. સરકારની સૂચના મુજબ ઈદ ઉલ અઝા બકરી ઈદની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુધારેલી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અદ્યતન માહિતી માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. બેચલર ઓફ ટેક્સટાઇલ ડિઝાઇન 2022 થી 2026ના પ્રથમ બેચના 21 વિદ્યાર્થીઓ અને માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટના ત્રીજા બેચના 20 વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોવાનું નિફ્ટના નિદેશક સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
1: ये जो कार्यक्रम हुआ है उस टेक्सटाइल डिजाइन के कुछ 21 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं और फैशन मैनेजमेंट स्टूडेंट्स से 20 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं. ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના પીપલદાહ ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોને તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દ્વારા આગવી ઓળખ ઊભી કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તેમજ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
2: અગલે 7 દિન સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર अगर विंड्स की बात करें कोस्टल की तो कोस्टल में थोड़ी सी क्योंकि डीप प्रेशर ग्रेडियंट है हल्की विंड स्ट्रॉन्ग चल रही है जो कोस्टल में है पश्चिमी से उत्तर पश्चिमी हवाएं लगती हैं. इधर साउथ गुजरात में भी हमने उत्तर पश्चिम से साउथ वेस्ट डायरेक्शन से और वेस्टर्ली विंड्स लगती हैं और उनकी जो स्पीड दी गई है वो हमने 15 से 20 25 नॉट के आसपास की.
0: પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ, ડિસિલ્ટિંગ, ડેમ રિપેરિંગ, તળાવ અને ચેકડેમ ઊંડા કરવા વધુ 106 કામોને મંજૂરી અપાતા આ કામગીરી ધમધમી રહી છે. કુલ 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું નોડલ ઓફિસર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર R.A. ઉડદરાએ જણાવ્યું હતું.
3: આની અંદર કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા, અહીંયા તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ ઊંડા ઉતારવા, જળાશયોનું ડિસિલ્ટિંગ, કેનાલ સાફ સફાઈ, તળાવ ચેકડેમ રિપેરિંગ, ખેત તલાવડી, માટીપાડા વગેરે કામગીરી કરાવવામાં આવે છે. જેનાથી 197.55 કિલોમીટર જેટલી કેનાલ સાફ સફાઈ પણ કામગીરી સમાવેશ કરવામાં આવેલ છે.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગતરાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. અન્ય એક મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. NCRB ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે 4 સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. MBA MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. અને IPL ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ ટ્યુન છો આપ 101.1 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, આવો હવે જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોકને સંગ આ નાનકડા કમર્શિયલ બ્રેક બાદ.

0: श्रोता मित्रों, संगीतकार लक्ष्मीकांत पर केन्द्रित आज के फनकार कार्यक्रम आप सांभळी रह्या हता। आ आकाशवाणी छे, विविध भारतीनुं सूरत केन्द्र आपे ट्यून कर्युं छे 101.1 मेगाहर्ट्ज पर। सवारना 9:55 थई छे। प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા।
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે। ગૌરીબેન, નમસ્તે।
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
3: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે। 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું। તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા। આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો। ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ। 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી। તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે। 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ। આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે। 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો। 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી। આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivaha.com। આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા। અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
3: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે। તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા, લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ। અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। 2014થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ।
2: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
3: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ। મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી। આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે।
2: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
3: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે। દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે। આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે।
2: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ।
3: ધન્યવાદ।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે
4: ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
0: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
5: Fantastic fun for family.
6: 101.1 MHz.
0: દોસ્તો, કોઈકે સાચું જ કહ્યું છે કે જીવન એ તો કુદરતે બક્ષેલી એક સરસ ભેટ છે, તેને આનંદથી જીવો. તો આ સરસ મજાના સુવિચાર સાથે સ્વાગત છે આપનું. આ આકાશવાણી છે 101.1 MHz પર, આપ છો સુરત FM સંગ. સવારના 10 વાગ્યા છે. ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌ શ્રોતાઓની વાતો અને ફરમાઈશી ગીતોને માણવાનો સમય છે આ. તો આવો શરૂ કરીએ આજનો હેલો સુરત FM સ્પીકિંગ ફોન ઇન કાર્યક્રમ, જે આજે આપના માટે પ્રસ્તુત કરી રહ્યા છે ખ્યાતિ પટેલ.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો છો આપ?
1: નમસ્કાર, હું ધીરજ લબારી વાત કરું છું. રહું છું અમદાવાદ અને સુરત એફએમ નું નિયમિત શ્રોતા છું.
0: બોલો, કેમ છો?
1: મજામાં છું. ખ્યાતિબેન, આપ કેમ છો? અને આકાશવાણી સુરત પરિવાર પણ સકુશળ છે?
0: હા જી, બધા મજામાં છે. જણાવો, આજે ફોન આવ્યો બહુ વખતે તમારો.
1: હા, હમણાં લાવડાવી ઓછી હતી. અને બીજું કે આપણે એક અવસર આપણો ચાલી રહ્યો છે, આકાશવાણી વર્ષનો હતો ત્યારથી આકાશવાણી અને રેડિયો સાથે સંકળાયેલો છું. ખાસ કરીને આપણું આકાશવાણી અમદાવાદ કાર્યક્રમ આવતો ઔદ્યોગિક કામદારો માટેનો, સવારે 9:15 અને સાંજે પુનઃ પ્રસારિત થતો. તો એ કાર્યક્રમની એક મને કાગળ લેવી રાહ જોતા, સાથે સાથે અમારા દાદી પણ એ કાર્યક્રમના એક ખૂબ જ ચાહક હતા. એ પણ સમય થાય એટલે મને કે બેટા પેલા સાણાભાઈ શકરાભાઈ ક્યારે આવશે. અને એક પાત્ર બીજું પણ હતું મનજીભાઈ, પણ એટલો બધો એ કાર્યક્રમનો એક ક્રેઝ હતો. એ વખત રેડિયો સેટ એટલે બહુ મહામોલું આપણું સાધન હતું. અમારા સમય પહેલા લાયસન્સ પણ હતા, રેડિયોનો એટલો બધો શોખ હતો.
0: પણ ધીરજભાઈ, 90 વર્ષની યાત્રામાં કેટલા બધા બદલાવ આવ્યા, હવે તો તમારે રેડિયો લઈને નહીં જવું પડે, કારણ કે આપણે મોબાઈલમાં એપમાં સાંભળી શકીએ છીએ.
1: તો ખેતી કાર્ય કરતો કરતો રેડિયો ટ્રાન્ઝિસ્ટર આપણે ત્યાં આગળ કાપણી કરતા હોય, વાઢણી કરતા હોય તો એને ફેરવવો પડતો. મોબાઈલ છે ને આપણા ખિસ્સામાં પણ આવી જાય, એટલે એપ્લિકેશનનો ટેકનોલોજીનો પ્રતાપ છે. ન્યૂઝ ઓન એર પર આપણે ભારતભરના આકાશવાણી કેન્દ્રનું પ્રસાર સ્પષ્ટ સાંભળી શકીએ છીએ. એટલે એ માટે આપણે પ્રસાર ભારતીનો પણ આભાર માનીએ. અને બીજું કે જે આકાશવાણી સુરત એફએમ છે, જે ખૂબ જ એક સફળ રહ્યું છે, એનો એક મુખ્ય કાર્યક્રમ હોય, લોકપ્રિય કાર્યક્રમ હોય તો ફોન ઇન. બીજા પણ કાર્યક્રમો છે જે શ્રોતાઓને ખૂબ જ પસંદ પડે છે, અને મનોરંજનના કાર્યક્રમો પણ સુરત એફએમ ઘણા આપે છે. અને જ્યારથી ખ્યાતિબેન, કદાચ આપને તો ખબર નહીં, પણ 2:40 ધીમી ગતિના સમાચાર આવતા, તો એ સમાચાર એટલા ધીમેથી આવતા, તે એક એક અક્ષર ધીમે ધીમે સમાચાર સાથે બોલતા, પૂરા સમાચારને આપણને ખબર પડી જતી કે આ સમાચારમાં આપણે શું કહેવા માંગે. એ યુગથી લઈને અત્યારે આરામફાસ્ટ યુગમાં જે સમાચારો દરેક કલાકે આવે છે, એટલે એ પ્રમાણે આકાશવાણી સાથે જોડાયેલો છું અને જાતે જીવન કેદ આકાશવાણી સાથે જોડાયેલો રહીશ. આકાશવાણીની જે લોકપ્રિયતા હતી એ આજે અકબંધ છે, પહેલા પણ અકબંધ હતી. આજે અકબંધનું કારણ એ છે કે આજે અમારે ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ મોબાઈલ ઉપરથી અમે રેડિયો સાંભળીએ છીએ. શુભકામના એ જ પાઠવે કે આકાશવાણી આજે વિશ્વમાં વિસ્તરી છે, એમ ને એમ એ લોકપ્રિયતાના શિખરો વધુ ને વધુ સર કરે એવી અપેક્ષા સાથે હું આ મારી વાત અહીંયા આગળ વિનમું છું.
0: હા જી, અને તમે ફોન કર્યો તે બદલ તમારો આભાર.
1: અને આભાર ખ્યાતિબેન આપનો અને આકાશવાણી સુરત એફએમ.
0: હા, અને આટલી શુભેચ્છા પાઠવી અમને તે બદલ થેન્ક યુ તમને. બોલો, આજે ગીત કયું સંભળાવીએ તમને?
1: ગીત મારે સાંભળવું છે અખિયું કે જરૂર કૃષ્ણનું. જો
0: સાંભળતા જો સુરત એફએમ.
1: આવજો
0: આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: વનિતા બોલું.
0: તબિયત પાણી સારા?
1: બધું બધું સારું છે. હસબન્ડ વાઈફ ના બે દીકરા દીકરી છે. સાસુ સસરા તો કોરોનામાં એક્સપાયર થઈ ગયા.
0: તો દીકરા દીકરી નાના છે હજુ?
1: હા, 1.5 વર્ષની દીકરી અને 7 વર્ષનો દીકરો. અત્યારે એ જ બોલે છે, અદિતિ એને એમ કે માસી નો ફોન આવ્યો. બી ફોન આવે ને તો ફોન આપો, એ વાત કરે બધાની સાથે.
0: 1.5 વર્ષની છે તો પણ
1: હા
0: આપો તો ચાલો અમારી સાથે વાત કરે છે કે નહીં.
1: હેલો
0: હેલો,
1: ના ના પાડે છો હવે.
0: અદિતિ બોલો છો?
2: અદિતિ બોલે છે એમ
1: નથી કરી એને. માસી નો હમણાં જ વિડીયો કોલ આવી ગયો. માસી અત્યારે રોજ વાત કરે.
0: અદિતિને છે ને એના માસી વધારે ગમતા લાગે છે.
1: માસી સાથે કામ કરીએ ને અમે. મારી બેન નું નામ ભાવના બેન છે. મારી તો એને કોઈ લાગણી જ નહીં. માસી પાસે હમણાં તો બહુ માંદી થઈ ગયેલી હતી, શરદી ખાંસી. તો 2 દિવસ મેં કામે નહીં ગયેલી. મને ગમતું નથી, તું એને લઈને અહીંયા આવ પહેલા ને પહેલા.
0: પણ હવે કેવું છે અદિતિને? સારું છે?
1: સારું છે. એડમિટ કરવાની કીધેલી હતી, પછી દવા આપી, એનાથી સારું થઈ ગયું.
0: ચાલો તો સારું છે કે એડમિટ નહીં કરવી પડી.
1: ના, પછી એને સલંગ તો ઓન ટાઈમ બાપ આપ્યો ને એટલે સારું થઈ.
0: ચાલો તો ગીત કહું સાંભળવાના સુરત એફએમ પર.
1: ગીત સલમાન ખાન નું
0: તો સંભળાવી દઉં તમને. સલમાન ખાન નું આ ગીત સાંભળતા જો સુરત એફએમ. આવજો
1: આવજો.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: आप सूरत में हो या सूरत से दूर,
3: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
2: कभी नहीं रहेंगे आपसे दूर।
3: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
2: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली।
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
5: हेलो
6: हेलो।
5: हाँ जी, सूरत FM स्पीकिंग, कौन बोलो?
6: મારી છોકરી નામ રિંકલ છે, એનો એક છોકરો છે, એક છોકરી છે, બીજી છે તે હમણાં ગયા વર્ષે લગ્ન ગયા, એક વર્ષ થી એનું નામ મિત્તલ છે, છોકરો છે એનું નામ ચિંતન છે, એનું LLB હમણાં જ પૂરું થયું,
5: એટલે તમને એવું લાગે છે બધું પટાઈ હું ફ્રી થઈ જાઉં એવું લાગે, તમે તો એવું જ ના બોલો છો?
6: નહીં, ફ્રી તો કોઈ નથી, રિટાયર્ડ થઈ જાય, રિટાયર્ડ કોઈ થતું નહીં હોય,
5: કઈ થાય નહીં, એક જવાબદારી પતે એટલે બીજી જવાબદારી આવી જાય, કઈ ને કઈ ખબર હોય કે નવું બધું કેવું આવે, એટલે આપણે બી અપડેટ થઈએ ને લોકો સાથે.
6: જો પેલા એવું હતું, અમે નાનલા હતા ને, મા બાપ નું સાંભળતા, હવે અમારા જમાનો આવે, ટ્રાન્સપોર્ટિંગમાં પોરાલોકનો જમાનો આવી, જમાનાને હિસાબે રહેવું પડે.
5: ના ના ના, પણ સારું, જો તમને એનો કોઈ અફસોસ નથી, તમે એકદમ હસતા હસતા એ વાત કરો છો.
6: નહીં નહીં, બીજું કોઈ વસ્તુનો અફસોસ નહીં કરું, મને છે ને લોકોના કામ કરું, 100 જણા મારે 50 જણા વાવા થાય, 50 જણાની બુરાઈઓ થાય, એમ તો વાવા મેળવવા હારું આપણે જો કામ કરતા હોય ને, એવું કોઈ દિવસ કામ નહીં કરવાનું કે વાવા મળે આપણને, તમે કામ કરો ને કે વાવાની આશા રાખ્યા વગર જ કામ કરવાનું, તો તમારે કામ થાય.
5: સરસ વાત કરી ભરતભાઈ તમે તો. બોલો, સુરત FM પર ગીત કયું સાંભળવા આજે તમને?
6: તમારા પસંદ.
5: ચાલો તો સંભળાવી દઉં તમને મારી પસંદગીનું ગીત, સાંભળતા જો સુરત FM.
6: બાય.

0: हेलो।
1: सूरत एफएम।
0: हाँ जी, सूरत एफएम
1: आप
0: स्पीकिंग।
1: कौन बोलो? सो हूँ
0: हूँ ख्याति बोलू, तमे कौन बोलो?
1: लीलावती बेन काटली वाला।
0: बोलो लीलावती बेन, क्या खोवाई गेला? क्या
1: ફોન તો કરવો જ પણ લાગતો જ નહીં હતો। આજે પુરુષોત્તમ ભગવાન કે સામે જોયું।
0: કેમ છે
1: બોલો,
0: લીલાવતી બેન, તબિયત સારી છે ને? હવે
1: તબિયત હવે ઉંમર ના પ્રમાણે ચાલ્યા કરે। ઘરમાં હરીએ ફરીએ એટલો ભગવાન નો પાર માનવાનો।
0: અને હવે કઈ પેલું પગમાં દુખાવો થતો તો તે સારો છે?
1: ના રે, પગમાં પણ એવું છે, વ્હીલચેર માં જ ફરું છું। હાથ ની પણ તકલીફ વધી ગઈ, શરીર એવું છે, પગે સોજા પણ બહુ રહી। હવે હું વાત બહુ વખત એટલે આજે લાગ્યો, એટલે જેનું ભગવાન નો બહુ પાર માનું છું।
0: બોલો, ચા નાસ્તો થઈ ગયો?
1: ના, હાર્દિક માં શરૂ થો ને, એટલે એક ટાઈમ જમવાનું, શાક રોટલી દાળ ભાત શાક જે બને તે। રાત્રે હવે દૂધ ને કેળ, મોળા દાના સિંગ દાના।
0: આખો અધિક મહિનો કરતા હશો તમે?
1: હવે ભગવાન ની મરજી, જેમ રાખે તેમ રહેવાનું। અત્યારે કઈ કહેવાય, આજને લાવો લીધીએ, કાલ કોને દીધી છે, ભગવાન જેમ રાખે તેમ રહેવાનું।
0: હવે એની મરજી વગર તો કઈ પતું નથી,
1: એની મરજી વગર આપણે અરજી મૂકવાની, પછી એ મારે સ્વીકારે કે નહીં સ્વીકારે। અધિક મહિનામાં તમે બધા આખો સ્ટાફ જમવા આવજો।
0: બસ તમે બોલાવ્યા ને એટલે બહુ થઈ ગયું, ભાવ હોવો જોઈએ।
1: આપની કિંમત ઓછી હોય તો વાંધો નહીં, બીજાને ભાવ રાખવાના।
0: હાજી હાજી, તો લીલાવતી બેન ગીત કયું સંભળાવું તમને આજે?
1: હવે કોઈ ભક્તિ નું સંભળાવવાનું, અત્યારે મને બહુ યાદ પણ નહીં આવે। મહાદેવ નું મૂકજો, એ સૌથી મોટા દેવ છે।
0: તો સંભળાવી દઉં તમને તમારી પસંદ નું આ ગીત?
1: પુરુષોત્તમ આવજો, જય શ્રી કૃષ્ણ।

ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય.

0: 123 पर संपर्क करो।
1: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप।
4: तमारी वातो तमारा आवाज मा
1: नंबर डायल करो एटली जवार मा
4: हो बहार के घर मा
1: रहशे सूरत FM तमारा दिल मा
4: कॉल करो
1: रेकॉर्डिंग माटे दर रविवारे सवारे 9 થી 1 વાગ્યા दरम्यान
4: 02612236209
1: 0261 2236209 पर।
5: हेलो सूरत FM स्पीकिंग
6: 101.1 MHz सूरत FM।
7: હેલો સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
8: સુરત FM સ્પીકિંગ, હું દક્ષાબેન બોલું છું સગ્રામપુરાથી।
7: કેમ છો દક્ષાબેન?
8: બસ મજામાં, તમે કેમ છો?
7: બસ એકદમ મજામાં। બોલો, આજે સવારમાં શું કરો છો?
8: બસ કઈ નહીં, ચા નાસ્તો કરીને પરવાઈ રહ્યા બેઠેલી છું। પછી વિચાર આવ્યો કે તમારી સાથે વાત કરું।
7: તો રસોઈનો વિચાર આવ્યો કે નહીં? આજે રસોઈમાં શું બનાવવાનું છે વિચાર્યું?
8: આજે
7: તમે એકદમ ફ્રી છો?
8: ના ના, અમને બધા જવાનું છે, મારે શાકભાજી લેવા જવાનું છે।
7: આખા અઠવાડિયા સાથે લઈ આવો?
8: ના ના, હું તો ઓછું ઓછું લાવું, અમે તો બે જણ જ, બે દીકરીઓ પણ નહીં ગઈ છે, બે જણ જ છે।
7: બજારે જવાના તે કોની સાથે જવાના? તમને ના પડાય એમનાથી કઈ?
8: ના પડે તો પછી આવી બને।
7: તમે એવું જ કહી દો ને કે તમે શાક લેવાની ઘી લઈ ગયા, તો હવે રસોઈ કઈ રીતના બનવાની? કે
8: ના ના ના, હું કોઈ બોલતી, મારો આવી બને
7: તો કેવાનું કે કોઈ કોઈને થોડા ખીજવાય?
8: ના ના, બોલવાનું હોય।
7: હાજી હાજી, બોલો દક્ષાબેન, તો પછી આજે ગીત કયું સાંભળવાના સુરત FM પર? ચાલો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા જ સુરત FM આવજો।
8: થેન્ક યુ।

0: हेलो।
1: हाँ जी, सूरत FM स्पीकिंग, कौन बोलो?
0: धर्मेश भाई
1: हाँ धर्मेश भाई, क्या थी बोलो? ओके,
0: अड़ा
1: शू करो छो हमरा धर्मेश भाई?
0: जन हाँ मारो कैटरिंग नो बिजनेस चाले ये करो छो
1: तो हवे लग्न सीजन तो पूरी ने, पण
0: पति
1: हवे તો અધિક મહિનામાં પણ ઓર્ડર આપે છે બધા જમણવારના, તે તમારે આવે કે?
0: નહીં હું એમાં એટલે હવે 1 મહિનો આરામ
1: તો હવે 1 મહિનામાં શું પ્લાનિંગ, ફરવા જવાનું ખરું?
0: નહીં ફરવા જવાનું પ્લાનિંગ અત્યારે એવું નહીં કે છોકરી 12માં હશે એટલે

0: પ્લાનિંગ છે ને બસ અહીંયા મિત્રો સાથે નથી.
1: દીકરી બોર્ડમાં છે તો બધા કહેતા હશે ને કે બોર્ડમાં છે, ધ્યાન રાખજે.
0: ના, આપણે તો એવું કોઈ ટેન્શન લેતા નથી, એને એને પણ કોઈ ટેન્શન નથી. હું એને હેલ્પ કરું છું. બાદલો શું છે, સાયન્સ છે, બાયો છે, જે ચાર્ટ બનાવવાનો હોય છે કે એક્સ વાય ઝેડ કઈ પણ હોય, કારણ કે મારું પોતાનું, મેં પોતે સાયન્સમાં હું બનેલો છું, મેં એન્જિનિયરિંગ કરેલું એટલે મને ખબર છે કે કઈ રીતે કેવી મહેનત થાય. ત્યારનું અત્યારમાં વાસ્ટ ડિફરન્સ છે, પણ હું બધી રીલ્સ ગણી છું એજ્યુકેશન ને લગતી, કેવી રીતે જે સ્કોલર્સ ટોપર્સ હોય છે કેવી રીતે મહેનત કરતા હોય છે, શું હોય છે, એવું બધું હું જોઉં અને દીકરીને પણ બતાવું છું કે આપણે આ રીતે કરીએ તો આપણું પણ રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે.
1: એટલે છે ને, પેરેન્ટ્સ ની ભૂમિકા સપોર્ટ કરવાની થઈ જાય, બરાબર ને? નહીં કે પ્રેશર બિલ્ડઅપ કરવાની. ઘણા કેવું પ્રેશર
0: કીધું કે આપણે બે બાપ દીકરી એવું છે જ ને, એટલું બધું બોન્ડિંગ છે ને, એની કોઈ એજ નહીં મળે, એની મમ્મી જોડે નથી એટલું મારી જોડે.
1: હા જી, હા,
0: મારા બે જણ.
1: અને ધર્મેશભાઈ, સારું જો આવી રીતે ઘરનું વાતાવરણ એકદમ હળવું હોય ને તો બાળક રમતા રમતા ભણી જાય, કઈ ટેન્શન નહીં આવે ને સચ પણ.
0: ચાલો,
1: સરસ. તમારી દીકરીને ઓલ ધ બેસ્ટ કેજો અમારા તરફથી, હે ને? અને બોલો, ગીત કયું સંભળાવ સુરત એફએમ પર?
0: ગીત મને છે ને, સચ પે રહા હૈ દીવાના.
1: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા જાઓ સુરત એફએમ, આવજો.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखो पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर। सोमवार थी शुक्रवार सांजे 6 कलाके
1: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
2: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: 101.1 MHz
4: हेलो आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
5: हाँ सूरत एफएम,
4: कौन बोलो?
5: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
4: ओके, केवो चले छे आपनो व्यापार?
5: चाले राके बेन, बहु मजा नथी आवती।
4: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
3: सूरत एफएम
4: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
3: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
6: હેલો
7: હેલો
6: હેલો
7: હા જી સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
6: વિઘ્નેશભાઈ બોલું, પાટણના સિદ્ધિરાજ મંદિર ની ગલી માંથી।
7: બહુ અવાજ છે ને આજે આજુબાજુ તમારા?
6: હવે જડીમાં કામ કરું છું ને, એટલે જડીમાં નોકરી ચાલુ જ રહી, કોઈ બંધ નહીં રહી।
7: બરાબર, તો રવિવારે પણ ચાલુ હોય?
6: હા ચાલુ જ હોય, બપોર સુધી ચાલુ રાખવું પડે ને। થોડું ઘણું છે ને, 2 કલાક કામ કરવા આવીએ, એમાં હું ઘરમાં પછી બધા કંટાળો આવે, એટલે ઘરમાં બેસીને થોડું 2 કલાક જોબ કરીએ તો વધારે સારું।

0: બરાબર, એટલે રવિવાર ભરી દેવ તો કોઈ વાર આડા દિવસે છુટ્ટી જોઈતી હોય તો મળે.
1: હા હા મળી જાય ને. ભાઈ નહીં તો આપને આમાં ઘરમાં જ ચાલે છે, એટલે એમાં શું છે ઘરમાં ચાલે એટલે જયારે બંધ કરીને જવું હોય ત્યારે એવું લાગે ભાઈ દિવસ સારો છે આજનો રવિવારે તો પડી લેવાનું એમ સવારે જઈને.
0: બરાબર. તે જિગ્નેશભાઈ અધિક મહિનાનું શું પ્લાનિંગ છે? ભાણેજ ને જમવા બોલાવશો ને?
1: હા એ તો બોલાવવાના જ છે ભાણેજ ને.
0: તમારા ઘરે ક્યારે છે જમણવાર, નક્કી થયું છે? કઈ
1: નક્કી નથી કર્યો. મમ્મી આવશે, મમ્મી ને ઘરે મમ્મી જે વાર છે વાત થશે પછી આગળ વાત કરશે ને.
0: હા ને, બધાની અનુકૂળતા જોઈને કઈ તારીખ ફાવે છે
1: બધાને કેમ છે કેમ નહીં.
0: જિગ્નેશભાઈ બોલો, બીજું જણાવો, લાઈફ કેવી ચાલે છે?
1: સારી સારી સારી, બધું હેપી છે. પરિવારમાં મારા બે ભાઈ છે, મારી ઘરવાળી છે, મારી છોકરી છે, મારી મિસિસનું નામ નિશા દીન છે, મારી છોકરી નામ રૂહી છે, એક મોટો ભાઈ છે, એક નાનો ભાઈ છે, બધા જોઈન્ટ ફેમિલીમાં છે. મારા ગીત સાંભળું જાનવર પિક્ચર નું ટીચકો ના ડેબ્યુ થયો હતા, મારી છોકરી ના ગીત બહુ પસંદ.
0: ચાલો તો તમારા માટે ને તમારા દીકરી માટે સંભળાવી દો આ ગીત. સાંભળતા જ સુરત FM આવજો.
1: થેન્ક યુ થેન્ક યુ.

0: ફ્રેન્ડ્સ અન્ના ફોનિંગ કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આપે જે ગીતોની મજા માણી તેની સોંગ ડિટેલ આ મુજબ છે. સૌથી પહેલું ગીત હતું હેમલતાના અવાજમાં અખ્યો કે જરોખે સે ફિલ્મથી, સંગીત અને શબ્દો રવિન્દ્ર જૈનના. ત્યાર પછી આપે સાંભળ્યું બજરંગી ભાઈજાન ફિલ્મનું ગીત, ગાયક કલાકારો વિશાલ દદલાની, નકાશ અઝીઝ અને પ્રીતમ, ગીતકાર મયુરપુરી, સંગીતકાર પ્રીતમ. ત્યાર પછી આપે સાંભળ્યું શ્રેયા ઘોષાલ અને નિખિલ પોલ જ્યોર્જના અવાજમાં બર્ફી ફિલ્મનું ગીત, સ્વાનંદ કિરકિરેના શબ્દો સાથે હતું પ્રીતમનું સંગીત. ત્યાર પછીનું ગીત હતું કેદારનાથ ફિલ્મથી, સુર અને સંગીત અમિત ત્રિવેદીના, શબ્દરચના અમિતા ભટ્ટાચાર્ય. ત્યાર પછી આપે સાંભળ્યું અમિત કુમાર અને આશા ભોસલેના અવાજમાં ઇલ્ઝામ ફિલ્મનું ગીત, અંજાનના શબ્દોને સંગીતથી સજાવ્યા હતા બપ્પી લહેરીએ. ત્યાર પછીનું ગીત હતું કેકેના અવાજમાં રહેના હૈ તેરે દિલ મેં ફિલ્મથી, ગીત લખ્યું હતું સમીરે, સંગીત હતું હેરિસ જયરાજનું. અને સૌથી છેલ્લું ગીત આપે સાંભળ્યું જાનવર ફિલ્મથી, ગાયક કલાકારો ઉદિત નારાયણ અને સુનિધિ ચૌહાણ, સંગીતકાર આનંદ મિલિંદ, ગીતકાર સમીર. તો સાંભળતા રહેજો 101.1 સુરત એફએમ, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: માણી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગ. આજના કાર્યક્રમની પ્રસ્તુતિ હતી ખ્યાતિ પટેલની સુરતી સિઝલર કાર્યક્રમ. બસ એક નાનકડા બ્રેક બાદ.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: Fantastic fun for family.
4: 101.1 MHz.
1: યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે 101.1 મેગાહર્ટ્ઝ પર. આપ ટ્યુન છો સુરત એફએમને સંગ. સવારના 11 વાગી ગયા છે અને ઉપર અત્યારે 50 સેકન્ડ થવા જઈ રહી છે. સમય છે આ માહિતી અને મનોરંજનના ટ્વીન કોમ્બિનેશન એટલે કે સુરતી સિલ્લર કાર્યક્રમનો, જે આજે આપના માટે લઈને હાજર છે નૈના. સ્વાગત કરે છે આપ સૌ શ્રોતા મિત્રોનું. અને દોસ્તો, સ્વાગત છે તમારું આ એક મસ્ત વાત સાથે કે જે હમણાં જ વાંચવામાં આવી અને બહુ સરસ વાત છે આ કે જો સવારે ઉઠતા જ તમારી પાસે કામ છે તો માની લો કે ઉપરવાળો તમારા ઉપર મહેરબાન છે. કારણ ઈશ્વર જવાબદારીઓ એના જ ખભે નાખે છે જે તેને ઉપાડવા માટે કાબિલ હોય. માટે જો વ્યસ્તતા છે તો સમજો કે પરમાત્માને ખરેખર તમારા પર વિશ્વાસ છે. વ્યસ્ત રહેવું એ આશીર્વાદથી કમ નથી. તો ઓલ થિંગ ઇઝ દેટ કે ભાઈ જ્યારે વ્યસ્તતા હોય, કામ હોય, ત્યારે તેને પૂરી ઈમાનદારીથી પૂરું કર્યા બાદ આપણને જે ફુરસદ મળતી હોય છે તે ખરેખર આનંદદાયક હોય છે, ખરું ને? તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમે વ્યસ્ત રહો તમારા કામમાં સુરત એફએમને સંગાથે, અને હું હવે આપને સંભળાવી દઉં સુરતી સેલર કાર્યક્રમનું આ પહેલું ગીત, જે છે 3 ઇડિયટ્સ ફિલ્મથી.

બધું સારું જ છે અને બધું સારું જ થશે એ વિચાર આપણા મનને ઉત્સાહ ભરવા માટે પૂરતો હોય છે દોસ્તો ઘણી વખત. ફિલહાલ તો થ્રી ઇડિયટ્સ ફિલ્મથી આ ગીત આપે માણ્યું, સોનુ નિગમ, સ્વાનંદ કિરકિરે અને શાનના સ્વરમાં. ગીત રચના સ્વાનંદ કિરકિરે, સંગીત શાંતનુ મોઇત્રાનું. દોસ્તો બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન, ત્યારે મળે પચીસે પરિણામ. આ નાનકડી કહેવતમાં બાળકોના જીવન ઘડતરની વાત એકદમ ગાગરમાં સાગરની જેમ સમાવી લેવાઈ છે. હમણાં આ જ મહિના દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડ એક્ઝામના પરિણામ પણ આવ્યા અને અત્યારે એવા બાળકોની કારકિર્દી, કરિયરને ક્યાં વળાંક આપો ને એ કશ્મકશ બાળક અને તેના પરિવારજનોના મનમાં હશે જ. પણ આ જે કહેવત છે તેમાં ખરેખર ખૂબ સરસ વાત છે. કિશોર અવસ્થાની શરૂઆત એટલે 12 વર્ષની આસપાસનો સમય, ત્યારે બુદ્ધિનો વિકાસ જરૂરી છે કે જેથી નક્કી થઈ શકે કે જીવનમાં શું કરવું છે, નોકરી કે ધંધો, અને પછી એ દિશામાં વિચારવાનું શરૂ કરી દેવાય ને તો 16 વર્ષ

વર્ષની ઉંમરે એટલી સમજ તો આવી જાય કે મારે શું કરવું છે અને શું નથી કરવું. અને જો આવું થઈ જાય ને તો વિશેવાન, એટલે કે 20 વર્ષની ઉંમરે પહોંચતા પહોંચતા તો પર્સનાલિટીમાં એક પ્રકારનો એના કામ મુજબનો એટીટ્યૂડ કહો કે અટાયર કહો કે ડિઝાયર, આંતરિક અને બાહ્ય પરિવર્તન એ જે ફિલ્ડમાં ક્ષેત્રમાં કામ કરવા માંગે છે તે મુજબ જ ઘડતર થઈ જાય. અને જો આવું થઈ જાય ને તો સમજવું કે ભાઈ 25 પરિણામ મળે જ, નોકરી હોય કે ધંધો, બાળક સેટ થઈ જાય. અને આવું જો બને તો ભાઈ 30 વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો આવા બાળકને લાખોપતિ બનતા કોઈ રોકી ના શકે. એનીવે, હા, ગપશપ બાદ ગીત કરતાં કરતાં પણ આપણે થોડોક વિરામ લેવાનો હોય છે અને માણવાના હોય છે સરસ મજાના ગીતો સુરતી સિલ્લર કાર્યક્રમમાં, ખરું ને? તો દોસ્તો, પ્લે થઈ ગયું છે આપના રેડિયો સેટ પર રાજી ફિલ્મથી ટાઇટલ ટ્રેક. સ્વર અરિજિત સિંઘ, ગીત રચના ગુલઝાર, સંગીત શંકર અહેસાન લોયનું.

કોઈ એકે કલામ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે તમારા મતે બર્થડે એટલે શું? હવે શ્રોતા મિત્રો, તમે વિચારી શકો છો કે તેમણે આ પ્રશ્નનો શું જવાબ આપ્યો હશે, કે પછી એ પણ વિચારી શકો છો કે તમને જો કોઈ પૂછે કે બર્થડે એટલે શું, તો તમે શું જવાબ આપશો? અને હું આપને આ ગીત બાદ જણાવીશ કે તેમનો જવાબ શું હતો. ફિલહાલ પ્લે કરી દઉં ફરી એક ગીત. અરમાન મલિકના સ્વરમાં દોનો ફિલ્મથી આ ટાઇટલ સોંગ, ગીતકાર ઇરશાદ કામિલ, સંગીત શંકર અહેસાન લોયનું.

હા તો દોસ્તો, બીબીસીના બિલિયનર્સ કાર્યક્રમમાં સર એપીજે અબ્દુલ કલામને જે પ્રશ્ન પૂછાયો હતો કે બર્થડે એટલે શું અને એનો જવાબ એમણે શું આપ્યો હતો તેની વાત કરી રહ્યા હતા આપણે. અને તેમણે જે જવાબ આપ્યો ને તે સાંભળીને ત્યાં હાજર તમામે તમામ લોકોની આંખના ખૂણા ભીના થયા વગર ન રહ્યા હતા. અને તેમનો જવાબ હતો, બર્થડે એટલે એકમાત્ર એવો દિવસ જે

દિવસે આપણે પહેલી વખત રડીએ છીએ ત્યારે આપણી માતા હસતી હોય છે, અને ત્યારબાદ આ દિવસ આપણા જીવનમાં ક્યારેય આવતો નથી. કારણ આપણો જન્મ થયો એ દિવસ બાદ આપણા રડવા પર આપણી માતા હસવાને બદલે ખુદ જ રડી પડતી હોય છે. સુરતી સિલ્લરની સિમ્પલસી ગપશપિત મ્યુઝિક આપ માણી રહ્યા છો નૈનાને સંગ ઓનલી ઓન 101.1 સુરત FM. અને આવો હવે માણીએ ફરી એક ગીત, જે છે માર્ચ 2026ના વર્ષે અત્યારે રિલીઝ થયેલ અનિલ કપૂર અભિનીત સુબેદાર ફિલ્મથી. સુબેદાર ફિલ્મથી આ ગીત શુભમ શિરુલેના અવાજમાં.

શુભમ શિરુલેના શબ્દ, સ્વર અને સંગીતે મળ્યું આ ગીત સુબેદાર ફિલ્મથી આપણે માણ્યું. દોસ્તો, આકાશવાણી છે 101.1 મેગાહર્ટ્ઝ પર, આપ છો સુરત એફએમને સંગ. અને આકાશવાણી જનસેવાના તેના અવિરત 90 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે તેની આ સફરમાં તમે અને અમે એટલે કે આપણે સૌ સહભાગી થયા તેનો સંતોષ છે આપણા સૌને, ખરું ને દોસ્તો? આવો સાંભળીએ આ સંદેશ.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો શુભેચ્છા સંદેશ.
2: જે આપણું આકાશવાણી છે એને શરૂ થયું એને 90 વર્ષ થયા, ત્યારે મારા જીવનમાં જે કોઈ આકાશવાણી માટે થોડા પ્રત્યાઘાતને આનંદ આવ્યા છે એ વાત હું શેર કરવા માંગુ છું. તો આ લગભગ 65 વર્ષ પહેલાની વાત છે. હું બહુ નાનો હતો, 7-8 વર્ષનો, ત્યારે ગામમાં પહેલી વાર અમારા ગામમાં એક પિક્ચર રેડિયો લાવ્યા અને રેડિયો આખું ગામ સાંભળવા ભેગું છું. એટલે મને એમ હતું કે અહીં રેડિયો આવ્યો ને આકાશવાણી અમદાવાદ વડોદરા, એટલે આકાશવાણી અમદાવાદ થી અહીંયા સુધી પાઇપ લાઈન નાખી છે આપણા ગામ સુધી, નકર તો અવાજ કેવી રીતે આવે? કારણ કે અમારી વાડીએ એક એન્જિન આવ્યું હતું વોટર માટે, પાણી કાઢવા માટે, તો ઈ પાઇપમાં અમે નાના છોકરા બોલતા હતા. હું આ બાજુ બોલું ને આમે સંભળાય, એટલે મારા મનમાં એવું કે અવાજ પાઇપમાં ચાલે, એટલે મને ઈ રેડિયાની બાજુમાં હું બધે પાઇપ જોવા જાઉં કે આવું રેડિયામાં સંભળાય છે. શાણાભાઈ સકરાભાઈ થી પ્રોગ્રામ આવતો અને ઈ શાણાભાઈ સકરાભાઈ નો પ્રોગ્રામ સાંભળવા અડધું ગામ ભેગું થતું હતું, કારણ કે બીજું મનોરંજન નું કોઈ સાધન જ નહોતું. અને એના પછી અમે સુરત આવ્યા અને આ 1966 ની વાત છે, અને ત્યારે ટીવી ને એવું તો કઈ હતું જ નહીં. અને તમને બધાને જાણીને આનંદ થશે કે મેં જયારે 300 રૂપિયાનો નેશનલ એક્કો લીધેલો રેડિયો, અને તે સોનાનો ભાવ 150 હતો, 2 તોલા સોનાનો મેં રેડિયો લીધેલો આ એ ટાઈમે, એટલે આ આકાશવાણીની આ મહત્તા હતી. દિલ્હીથી કોઈ સમાચાર આવવાના હોય, ભારતભરના કોઓર્ડિનેશન હોય, તો શું હતું? રેડિયો, બીજા તો કોઈ સાધન હતું જ નહીં. અને હાલમાં તમે જુઓ ને, આજ એનો 90 વર્ષે પ્રભાવ ઓછો નથી થયો. કેમ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મન કી બાત કરે છે તો ક્ષમા કરે, ટીવીમાં કરે છે ના, રેડિયોમાં કરે છે. એટલે રેડિયોનું કેટલું મહત્વ છે, કારણ કે આમ જનતા ટ્રાઇબલ એરિયો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં બીજું સાધન ન હોય ને રેડિયો હોય, એટલે રેડિયો અત્ર તત્ર સર્વત્ર હોય છે. રેડિયાની આ મહત્તા આજે પણ અકબંધ છે, એટલે જ લોકો હવે રેડિયો તરફ વળ્યા છે. ગાડીમાં જતા હોય, કાનમાં બધા રેડિયો સાંભળતા હોય છે. અત્યારે જે બધા યુવા મિત્રો છે એને તો આ જૂની રેડિયાની કેટલી કિંમત હતી ને એ ખબર જ ન હોય કે ગોવિંદ કાકા એ ટાઈમે ગોવિંદો હતો, જયારે નાનો છોકરો ત્યારે 2 તોલા સોનાનો રેડિયો આ સાંભળવા લીધો હતો. આ સ્થિતિ હતી કે રેડિયાનું કેટલું મહત્વ હતું. આપણે આકાશવાણીને ખૂબ શુભેચ્છા આપીએ, ધન્યવાદ આપીએ, અને આ આખી એક સદી પૂરી થવા આવી છે. તો હવે સદી તો પૂરી કરશે, પણ એના બધા રૂપ રંગ રાગ ઉપરથી આનાથી પણ સારા થઈ અને આમ જનતાને ખૂબ ઉપયોગી થાય, આજ સુધી થઈ રહ્યા એ રીતે એ પ્રમાણે અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: Family.
1: 101.1 megahertz. Surat FM.
2: દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાભરમાં દર વર્ષે લાખો બાળકો ગુમ થઈ જતા હોય છે. હવે આપણી સાથે આવું ન બને ને તે માટે બાળકને ઘરનું સરનામું ખબર હોવું જ જોઈએ. બાળકને ખાસ શીખવવું કે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિની ખાવાની કે ફરવા લઈ જવાની લાલચમાં ન આવવું, અને જાણીતી વ્યક્તિ પણ આવું કરે તો પહેલાં મમ્મી પપ્પાને પૂછી આવું એમ કરવાની ટેવ પાડવી પણ જરૂરી છે. ભીડભાડવાળી જગ્યા પર સુરક્ષિત સાથે રહેવાની આદત પાડવાની, બાળકને શીખવાડવું એ પણ શીખવાડવું જરૂરી છે કે ક્યારે કોઈ અજાણી વ્યક્તિની મદદ લેવાની જરૂર પડે તો ત્યારે એવું ન કરવાને બદલે પોલીસની મદદ માંગવી. હવે આજે આ વાત એટલા માટે યાદ આવી કારણ આજે છે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે, એટલે કે આંતરરાષ્ટ્રીય ગુમ થયેલા બાળકોનો દિવસ. આ દિવસ મનાવવાનું મુખ્ય હેતુ ગુમ થયેલા બાળકો વિશે જાગૃતિ લાવવાનો છે, તેમને શોધવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનો અને જેમના બાળકો હજુ પણ ગુમ છે તેવા પરિવારજનોને આશા આપવાનો છે. દોસ્તો, 1979 વર્ષ હતું. તે વર્ષે 25 મેના રોજ ન્યૂયોર્ક શહેરમાં એક 6 વર્ષનો એટન પેટ્સ નામનો છોકરો ગુમ થયેલો, અને આ ઘટનાને કારણે આખા શહેર અને દેશમાં ખૂબ હોબાળો મચેલો અને આ ઘટનાએ બધાને હચમચાવી દીધી હતી. ત્યારબાદ બાળકોની સુરક્ષાની જાગૃતિ હેતુ ખાસ દિવસ નક્કી કરવા માટે એટન પેટ્સની યાદમાં તેના ગુમ થયેલા દિવસ એટલે કે 25 મેને નક્કી કરાયો, અને ત્યારથી એટલે કે 1983 વર્ષથી દર વર્ષે 25 મેના રોજ ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે તરીકે મનાવવાની શરૂઆત થઈ. આ દિવસ લોકો અને પ્રશાસનને આ ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરવા માટે અને બાળકોને ગુમ થતા અટકાવવા માટે માતા પિતા સમાજમાં જાગૃતિ લાવવા માટે મનાવાય છે.

0: આપણા શરીરના મેટાબાયોલિઝમ અને ઉર્જાને કંટ્રોલ કરતા હોર્મોન્સ બનાવવાનું કામ કરતી હોય છે. હવે જ્યારે આ ગ્રંથિ જરૂર કરતાં વધારે હોર્મોન્સ બનાવે ત્યારે હાઈપરથાઇરાઇડિઝમ એનું નિદાન થતું હોય છે, જેના કારણે વ્યક્તિનું વજન ઘટે, હૃદયના ધબકારા વધી જાય અને ગભરામણ જેવા ચિહ્નો જોવા મળતા હોય છે. અને આ જ થાઇરોઇડ ગ્રંથિ જરૂર કરતાં ઓછા હોર્મોન્સ બનાવે તો તેને હાઈપોથાઇરાઇડિઝમ કહેવાય અને તેના કારણે વજન વધી જાય, સતત થાક લાગે અને ઠંડી લાગવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે. અને આ એવા લક્ષણો છે કે જેના આપણે એકદમ આપણે એને કોમન ગણી લેતા હોઈએ છીએ, સામાન્ય ગણી લેતા હોય છે. પણ દોસ્તો, થાઇરોઇડ ગ્રંથિના આવા અસંતુલન માટેનું મુખ્ય કારણ છે શરીરમાં આયોડીનની ઉણપ. અને આપણા શરીર માટે આયોડીનનું મુખ્ય સ્ત્રોત એટલે મીઠું. ખોરાકમાં આયોડીનયુક્ત મીઠાનો જ આપણે ઉપયોગ કરવો એ જરૂરી છે. અને થાઇરોઇડનું નિદાન TSH ટેસ્ટ કરવાથી તે છે કે નહીં તે નક્કી કરી શકાય છે. તો સાચું નિદાન અને સમયસર સારવાર જ એ જ છે થાઇરોઇડથી બચવાનો ઉપાય. અને આ રોગ વિશે લોકોમાં જાગૃતતા આવે તેના માટે દર વર્ષે 25 મેના દિવસે મનાવાય છે વર્લ્ડ થાઇરોઇડ ડે. સુરતી સિલર કાર્યક્રમ માણી રહ્યા છો આપ, અને આવો આ વાત સાથે હવે ફરી માણીએ આ એક ગીત.
1: સાહેબાન, કદરદાન, મહેરબાન, આ દિલ થામ કે બેઠીએ, ક્યુંકી અબ આપકે સામને તશરીફ લા રહી હૈ આગ્રા કી અઝીમ ફનકારા મલિકાએ હુસ્ન નૂર નજર મોહતરમા.

રેખા ભારદ્વાજ અને વિશાલ દદલાનીના સ્વરમાં યે જવાની હૈ દિવાની ફિલ્મથી ગીત માણ્યું. ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીત પ્રીતમનું. મે મહિનો પૂરો થવા હવે માંડ 6 દિવસની વાર છે, નહીં દોસ્તો? પણ આ મે મહિનાની ખાસિયત મને તો એ લાગે કે 12 મહિનાના નામમાં આ મહિનાનું નામ એકદમ ટૂંકું અને ટચ, એક જ અક્ષરનું, ને તે પણ ગુજરાતીમાં હું અર્થવાળો હિન્દી શબ્દ. અને વળી અંગ્રેજીમાં એમ એ વાય મે એટલે શક્યતાઓ દર્શાવતો સહાયકારક ક્રિયાપદનો શબ્દ પણ કહેવાય. તેમાં બીજી ખાસિયત એ લાગે કે જેટલું એનું નામ ટૂંકું અને ટચ ને, મે એટલો જ લાંબો લચક લાગે આ મહિનો અને આ મહિનાના દિવસો. કારણ કે સ્કૂલ કોલેજ વેકેશન, ઉનાળાની ગરમીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય, ઉનાળાના દિવસ હોય એટલે તે 12 કલાકને બદલે 13-14 કલાક જેટલા લાંબા આપણને લાગે. કારણ સૂર્યોદય જલ્દી થાય અને સૂર્યાસ્ત મોડે મોડે, એટલે તો લાંબો જ લાગે ને દિવસ. અને દિવસ લાંબો હોય એટલે મહિનો પણ આમ લાંબો જ થઈ જાય. ને ત્રીજી ખાસિયત તો એ લાગે કે આ મહિના દરમિયાન શનિ રવિ સિવાય બીજી કોઈ જાહેર રજા આવતી નથી. તેમ છતાં આખે આખો મહિનો રજાનો હોય વિદ્યાર્થી વર્ગ માટે. તો ભાઈ, આ મે મહિનામાં એના નામ જેટલું નહીં પણ એની ખાસિયત જેટલું લાંબુ લચક એન્જોયમેન્ટ કરો તમે તમારી રીતે. અને સાથે સાથે ટ્યુન રહો ઓનલી ઓન 101.1 સુરત FM. આવો ફરી માણીએ આવું જ એક સરસ મજાનું ડાન્સિંગ સોંગ સિમ્બા ફિલ્મથી.

0: સિમ્બા ફિલ્મથી ગીત નેહા કક્કર, મીકા સિંઘ અને કુમાર સાનુના અવાજમાં, ગીત રચના શબ્બીર અહેમદ, સંગીત તનિષ્ક બાગચીનું.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा नए फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
2: सुबह जराओ शाम जराओ
3: देव दर्शन थू
1: फैंटास्टिक फन फॉर फैमिली
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम। एंड नाउ लास्ट बट नॉट लीस्ट, दोस्तों 25 मे छे आजे, आज तारीखे 1915 ना वर्षे મહાત્મા ગાંધીજીએ કોચરબ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરેલી. અને દોસ્તો તિથિ મુજબ આજના દિવસની વાત કરીએ તો આજે અધિક જેઠ સુદ દસમની તિથિ, અને આજની તિથિ એટલે પૌરાણિક માન્યતા મુજબ ગંગા નદીના પૃથ્વી પરના અવતરણનો દિવસ. અધિક સુદ પડવાથી શરૂ થતો ગંગા દશહરા ઉત્સવનો આજે છેલ્લો દિવસ. આમ તો દર વર્ષે જેઠ મહિનાની સુદ દસમીની તિથિ પર મનાવાય છે આ ગંગા દશહરા પર્વ, પણ જે વર્ષે અધિક જેઠ મહિનો હોય તે વર્ષે નીજ જેઠ મહિનાના બદલે અધિક જેઠ મહિનાની તિથિ જ માન્ય ગણાતી હોય છે. આજના ગંગા દશહરાના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ હોય છે. પણ દોસ્તો સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું કે નદીનું સાચું પૂજન એટલે તેમાં ફૂલ, પૂજા સામાન અને નહાયા બાદ કપડાં વગેરે ફેંકીને ગંદકી કરવાને બદલે તેની સ્વચ્છતા જાળવી રાખવી એ જ સાચું પૂજન છે, ખરું કે નહીં? તો આવી રીતે જો આપણે ધ્યાન રાખીશું તો ખરા અર્થમાં ગંગા પૂજન એટલે કે નદી પૂજન કરેલું કહી શકાય. તો હવે આ વાત સાથે જ માણી લઈએ આજના સુરતી સિલ્લર કાર્યક્રમનું આ અંતિમ ગીત લગાન ફિલ્મથી. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, લગાન ફિલ્મથી ગીત પ્લે થઈ ગયું છે આપના રેડિયો સેટ પર. સ્વર આશા ભોસલે, ઉદિત નારાયણ અને સાથીદારોના. ગીત રચના જાવેદ અખ્તર, સંગીત એ આર રહેમાનનું.

તો દોસ્તો, લગાન ફિલ્મના આ ગીત સાથે જ આજનો સુરતી સિલ્લર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણી છે, વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 101.1 મેગાહર્ટ્ઝ પર. બપોરના 12 વાગવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. તો હવે આપની દોસ્ત નૈનાને આપો અનુમતિ એ વાત સાથે કે નોટ ઓનલી લીવ બટ ઓલવેઝ બી લાઈવ ઇન લાઈફ. આપનો દિવસ શુભ રહે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: हम सुन रहे थे ये गीत नाग फिल्म से साहिर लुधियानवी के बोल लक्ष्मीकांत प्यारेलाल के संगीत के साथ। और हमने आपसे पूछा कि इस
1: વાર
0: ગીત
1: વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં તેજી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
2: સરકાર ને ઇસ વર્ષ કુલ 131 પદ્મ પુરસ્કારો કી ઘોષણા કી હૈ. ઇનમેં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ ઓર 113 પદ્મશ્રી પુરસ્કાર શામિલ હૈ. પુરસ્કાર પાને વાલો મેં 19 મહિલાએ હૈ, જબકિ 16 લોગો કો મરણોપરાંત સમ્માનિત કિયા જાયેગા. પદ્મ ભૂષણ ઓર પદ્મશ્રી દેશ કે સર્વોચ્ચ નાગરિક સમ્માનો મેં શામિલ હૈ. ઇન પુરસ્કારો કી શરૂઆત વર્ષ 1954 મેં હુઈ થી. પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ પર ઇન પુરસ્કારો કી ઘોષણા કી જાતી હૈ. કલા, સાહિત્ય, શિક્ષા, ખેલ, ચિકિત્સા, સમાજ સેવા, વિજ્ઞાન, અભિયાંત્રિકી, જનસેવા, વ્યાપાર ઓર ઉદ્યોગ સહિત વિભિન્ન ક્ષેત્રો મેં ઉત્કૃષ્ટ ઓર વિશિષ્ટ યોગદાન કે લિયે યે પુરસ્કાર દિયે જાતે હૈ. સૌમ્યા શરણ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં પ્રાચી બાજપેયી.
1: નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેતાઓ પ્રાથમિક ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ચાલુ પહેલો પર પ્રગતિની સમીક્ષા કરવા અને પરસ્પરના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરવા માટે ટેસ્ટિંગ એજન્સીને વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા સાથે બદલવાની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. અદાલતે એનટીએને ગુરૂવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગયા વર્ષે ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા એજન્સીની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી ભલામણોનું પાલન કરવાની વિગતો આપવામાં આવી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના અધિકારોને અસર થઈ છે. અરજીમાં ભવિષ્યની પરીક્ષાઓની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો બાદ આ મહિનાની 3 તારીખે લેવાયેલી નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગે છે. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમના વહીવટ હેઠળ ઈરાન સાથેના કોઈપણ ભવિષ્યના સોદામાં કોઈ નાણાકીય છૂટછાટોનો સમાવેશ થશે નહીં અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારથી મૂળભૂત રીતે અલગ હશે. તેમણે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો કે તેમનો પ્રસ્તાવિત કરાર તહેરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવશે અને આ કરાર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઘડવામાં આવેલા કરારથી અલગ હશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર ચર્ચા હેઠળના કરારમાં 60 દિવસના યુદ્ધવિરામનો વધારો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટોનો સમાવેશ થાય છે. જોકે પ્રસ્તાવિત કરારના કારણે રિપબ્લિકનોમાં પણ ભાગલા પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વાર્ષિક 5 દિવસીય હજયાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજયાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરોઢિયે હજ નમાઝની મુખ્ય વિધિ માટે અરાફાતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હાજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે. ચેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોના પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. નવા સપ્તાહના આરંભે 800 અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેર બજાર અત્યારે પણ 850 કરતા વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે નિફટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઇન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવદળ દ્વારા ગુમ થયેલા 17 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિના ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. GKN એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાક્રાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતા લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાના કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધણી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
0: किसी भी उत्कंठा को और अधिक तीव्र कर देता है। इसे ऐसे भी समझा जाना चाहिए कि ऋतु परिवर्तन उस शाश्वत मिलन की तड़प को और बढ़ा देता है। विरह की पीड़ा प्रेम की पूर्णता और गहराई का प्रमाण बन जाता है। बहुत अच्छी बात लिखी हमारे एक और श्रोता। लिखते हैं, मौसम का मिजाज जब बेईमान हो जाए तो आसमान में बादल भी मोहब्बत का इजहार करते प्रतीत होते हैं। खिड़की से आती हवा का झोंका और कागज कलम को छूता है और दिल अपने आप प्यार का नगमा लिखने लगता है। फिजा की मैं ऐसी मिठास घुल जाती है कि चुप गए सारे नजारे भी सितारों के आंगन में अपनी चमक बिखेरने लगते हैं। उस पल में प्रकृति प्रेम और एहसास मिलकर जीवन को एक सुंदर कविता बना देते हैं। कितनी अच्छी बातें आप लिखते हैं और इन्हीं अच्छी बातों के बीच में मैं आपको अगला गीत सौंपना चाहती हूँ। अगला गीत बड़ा प्यारा सा है। आप उस क्रम को मत तोड़िए जो मैंने आपको शुरुआत में दिया था कि आपका लक्ष्मीकांत प्यारेलाल का पसंदीदा गीत कौन है, कौन सा है, आप ज़रूर हमें बताइए, क्योंकि ये गीत जो हैं वो दिल को छूते हैं। अब मैं अगला गीत आपको सौंप रही हूँ। इस गीत के साथ में भी दो प्रश्न हैं। पहला प्रश्न है कि ये जो गीत है, इस गीत को किस फिल्म से लिया गया है। जो गीत आप सुनने वाले हैं उसकी फिल्म का नाम बता दीजिएगा। और अब दूसरा प्रश्न है कि लक्ष्मीकांत प्यारेलाल को कितने फिल्मफेयर अवार्ड मिले हैं, कितने फिल्मफेयर अवार्ड उन्होंने जीते हैं संगीतकार के रूप में, बेस्ट संगीतकार के रूप में कितने मिले हैं, जल्दी से बताइएगा। और ये भी बताइए कि इस गीत के फिल्म का नाम क्या है।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. સમારોહમાં રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી સહિત 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. બાકીના પદ્મ પુરસ્કારો પછીથી યોજાનાર નાગરિક સન્માન સમારોહમાં બીજા તબક્કામાં અપાશે. આ વર્ષે ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્ય, નિલેશ માંડલેવાલા, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજી કાસમ સહિતના ગુજરાતના મહાનુભાવોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશકુમાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદ ગ્રહણ કર્યું. દરમિયાન આજે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના સભ્યો માટે ઉમેદવારી પત્રો ભરાશે. ભાજપ દ્વારા 30 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે 30 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે.

0: સાથે ની કાર્યરત છે.
1: રાજકોટમાં એક માર્ગ અકસ્માતમાં બે મહિલાના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એક ખાનગી બસમાં 62 જેટલા શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરીને પરત આવી રહ્યા હતા. દરમિયાન ગોંડલના વોરાકોટડાથી બાંદ્રા જવાના માર્ગ પર સામેથી એક ટ્રક આવતા બસ ચાલકે કાબુ ગુમાવતા બસ ઊંડા ખાડામાં પલટી હતી. તેના કારણે બે મહિલાના મોત થયા હતા. આ અંગેની જાણ થતાં વોરાકોટડા અને દેવચડી ગામના યુવાનો, ગોંડલ નગરપાલિકા અને સામાજિક સંસ્થાની એમ્બ્યુલન્સના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટ દ્વારા ગ્રેજ્યુએશન શો યોજાયો. આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શનીમાં ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ગત 6 મહિનામાં તૈયાર કરેલા વિકસિત ડિઝાઇન સંગ્રહ રજૂ કર્યા, જ્યારે એમએફએમના વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, રિટેલ વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કેન્દ્રિત ઉદ્યોગ અને સંબંધિત પરિયોજનાઓનું પ્રદર્શન કર્યું હતું. આ અંગે નિફ્ટ દમણના ડિરેક્ટર સંજય શ્રીવાસ્તવે વધુ માહિતી આપી હતી.
2: ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है, जिसके चलते आज यहाँ के जितने इंडस्ट्रीज हैं वो निफ्ट के साथ जुड़ के नए मुकाम पे दमन को और दमन की जो अपैरल इंडस्ट्री है उसको ले जाने के लिए सक्षम है.
1: રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જો કે આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા

0: કપાસનો ભાવ 2500થી 2900 રૂપિયા સુધી રહેતા તેની 8000 બોરીની આવક નોંધાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: Fantastic fun for family. 101.1 MHz.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
4: सुबह जराओ, शाम जराओ।
5: देव दर्शन थू।
6: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: રાત 9:30 સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: सारथी सूरत एफएम 101.1
1: सूरत एफएम।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: आइए सुने कार्यक्रम सदा बहार नगमे।
4: भूले बिसरे गीत,
5: मैं तेरा राग तू मेरी रागनी,
4: गुजरे दौर की आवाजें, धुनों की अनूठी परवाज, सुनहरे गानों का अंदाज आपकी सुबह को बनाए खास। भूले बिसरे गीत रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर।
3: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम सदाबहार नगमे चल रहा है। आइए सुनते हैं अगला गीत आशा भोसले की आवाज में।

0: और कार्यक्रम सदाबहार नगमे समाप्त होता है यहीं पर। आज्ञा दीजिए, नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા

0: ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર?
1: અસહ્ય ગરમી નો મહિનો, એસી કુલર નો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલ માં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદ નો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલ માં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના માં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: સખી સહેલી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: होते हैं, सबके अपनी अपनी टीम होती है पसंद की, और किसी ना किसी टीम के लिए सब दुआ कर रहे होते हैं, प्रार्थना कर रहे होते हैं।
2: बात है, और एक जब वो जो खेल रहे होते हैं और वो बादलों की तरह आसमान में कभी उड़ते हैं, कभी नीचे जमीन से निकल जाते हैं, कभी नीचे से निकलते हैं, कभी बीच से निकलते हैं, पता नहीं क्या करके उस खेल को खेलते हैं, लेकिन ये खेल बहुत रोचक है. और जब उन बादलों के बारे में बात कर रहे हैं जो खेल रहे होते हैं, तो उन सब के लिए ये प्यारा सा गीत सुनवा देते हैं.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને

0: गाया गीत आप सुनेंगे कुछ ही पलों के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે.

તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: 2 जून सखी सहेली के आंगन में सजेगी खुशियों की रंगोली, हंसी की खनक, यादों की महक, बातों में घुलेगी आत्मीयता की रोली। दो जून विविध भारती के सजीव प्रसारण में आएंगी अपने अभिनय से हम सबको मोहित करने वाली मशहूर अभिनेत्री हिमानी शिवपुरी।
1: नमस्कार, मैं हूँ हिमानी शिवपुरी और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती के सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को।
0: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी। 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप।
2: बधाई हो बधाई जन्मदिन की तुम।
0: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
2: जन्मदिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
0: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
3: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: तराने नए पुराने।
5: तराने नए

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो એટલે આકાશવાણી, હવે એની આઠમી જૂન 2026 ના રોજ જયારે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ રેડિયો પ્રેમી શ્રોતાઓને, તમામ શ્રોતાજનોને મારા વતી, સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન। ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર, પ્રવચન, સંવાદ, ગીત, સંગીત, નાટક, એ બધાનો સ્થળ। જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ। મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી, કે બંનેમાં થોડો ફરક, એટલો ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વિચ મારા હાથમાં, પછી તો તમે જાણો છો। વેલ, જયારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્યે મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનો સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી। કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે। વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી। વર્ષ મને બહુ યાદ નથી આવતું, પણ લગભગ એ શ્રેણી 2.5-3 વર્ષ સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો। એ મારું સદભાગ્ય। જયારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણા એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે। હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ।

મિત્રો, ગુજરાહુઆ જમાના કાર્યક્રમમાં આપ સુનિલ દત્ત પર આધારિત વિશેષ કાર્યક્રમ સાંભળી રહ્યા છો. લિજેન્ડરી એક્ટર સુનિલ દત્તનો જન્મ 6 જૂન 1929 રોજ ખુર્દ પંજાબ, બ્રિટિશ ઇન્ડિયા અને વર્તમાન સમયનું પંજાબ પાકિસ્તાનમાં થયો હતો. માતા પિતા દ્વારા નામ બલરાજ દત્ત રાખવામાં આવ્યું હતું, પરંતુ ફિલ્મોમાં જેવું એમનું કામ શરૂ થયું એમને ફિલ્મી નામ સુનિલ દત્ત આપવામાં આવ્યું. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ પ્રસિદ્ધ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક તરીકે જાણીતા અભિનેતાને હિન્દુસ્તાનની આઝાદીના સમયમાં થયેલ ભાગલા દરમિયાન પરિવાર સાથે

પહેલાં દિલ્હી સ્થળાંતરણ કરવું પડ્યું અને ત્યારબાદ લખનૌના અમીનાબાદ વિસ્તારમાં ઘણો સમય રહ્યા બાદ પોતાના સપનાને સાકાર કરવા ગ્રેજ્યુએશન માટે મુંબઈ આવ્યા. અભ્યાસની સાથે નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર આ અભિનેતાની ઘણી બધી વાતો હજી કરવાની છે, પરંતુ અત્યારે ફરી સાંભળી લઈએ અનોખા અને મખમલી અવાજના માલિક તલત મહેમૂદના સ્વરમાં સુજાતા ફિલ્મનું આ ગીત. એસ ડી બર્મનનું સંગીત છે તથા મજરૂ સુલતાનપુરી દ્વારા શબ્દરચિત આ ગીત.

રેડિયો સિલોન જે દક્ષિણ એશિયાનું જૂનું રેડિયો સ્ટેશન છે અને મિત્રો ત્યાં એનાઉન્સર તરીકે ઘણા કાર્યક્રમોની રજૂઆત સુનિલ દત્ત સાહેબે કરી હતી. ખૂબ જ લોકપ્રિયતા પણ પ્રાપ્ત થઈ અને બસ આવા જ એક કાર્યક્રમમાં એમણે નરગીસજીને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. અને ફ્રેન્ડ્સ, ક્યાં ખબર હતી કે એ જ વ્યક્તિ પાછળથી એમની જીવનસંગીની અને મિસિસ દત્ત બનશે. ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં અભિનયનો વિચાર કર્યો અને 1955માં બનેલી રેલવે પ્લેટફોર્મ ફિલ્મમાં પહેલીવાર એમણે કામ કર્યું. ત્યારબાદ આવેલ 1957ની ફિલ્મ મધર ઇન્ડિયા દ્વારા તેઓ બોલિવૂડના સ્ટાર બન્યા. તો ફ્રેન્ડ્સ, ફરી સાંભળી લઈએ લતા મંગેશકર, ઉષા મંગેશકર અને મીના મંગેશકરના સ્વરમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત. સંગીતકાર નૌશાદ, ગીત શબ્દરચના શકીલ બદાયુનીની.

0: ફ્રેન્ડ્સ, સમય થયો છે ગુજરા હોવા જમાના કાર્યક્રમમાં એક નાનકડા વિરામનો. તો મળીએ ગુજરા હોવા જમાનાની બસ થોડી જ પળોમાં.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ

0: योजना अंतर्गत प्राथमिक शाळाना 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
5: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
6: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
7: सुबह जराओ शाम जराओ
8: देव दर्शन थू.
6: फैंटास्टिक फन फॉर फैमिली.
9: મિત્રો, 6:30 નો સમય થવા જઈ રહ્યો છે. આ સમય છે ઝરોખા સાંભળવાનો. તો સાંભળીએ આવતીકાલે એટલે કે 26 મે 2026 ના રોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી સુરત એફએમ. વન્સ અગેન વેલકમ બેક ફ્રેન્ડ્સ, આપ સૌ શ્રોતા મિત્રોનું ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં ફરી સ્વાગત છે. અને આપ સાંભળી રહ્યા છો અભિનેતા, નિર્માતા, નિર્દેશક સુનિલ દત્ત પર ફિલ્મ આવેલ કેટલાક ગીતોને ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં. અભિનેતા સુનિલ દત્તની જો વાત કરીએ તો મિત્રો, 1964 સાલમાં રજૂ થયેલ ફિલ્મ મુજે જીને દો અને 1966 સાલની પ્રદર્શિત ફિલ્મ ખાનદાન માટે એમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નિર્માતા નિર્દેશક તરીકે પણ એમણે ઘણી ફિલ્મો કરી, જેમાં સંજય દત્તની રોકી, રેશમા ઓર શેરા, ગૌરી, યાદે, દર્દ કા રિશ્તા, યે રાસ્તે હે પ્યાર કે જેવી ફિલ્મો સામેલ છે. કહેવાય છે 1960 દાયકો સુનિલ દત્તની કારકિર્દીનો સૌથી સુંદર અને સફળ સમય માનવામાં આવે છે. અનેક યાદગાર અને વિવિધ પાત્રો એમણે જુદી જુદી ફિલ્મોમાં ભજવ્યા. તેમના અભિનયની સાદગી અને લાગણી આજે પણ તેમની ફિલ્મોમાં એટલી જ તાજગીભરી લાગે છે. તો ફ્રેન્ડ્સ, ફરી સાંભળી લઈએ ખાનદાન ફિલ્મનું આ અતિ સુંદર અને લાગણીસભર ગીત. લતા મંગેશકરનો મીઠો સ્વર છે, રવિનું કર્ણપ્રિય સંગીત તથા રાજેન્દ્ર કિશનના ભાવસભર શબ્દો ધરાવતું આ ગીત. મિત્રો, આ ગીત આજે પણ ખરેખર સાંભળતા તમને પ્રેમ અને સમર્પણનું સુંદર પ્રતીક છે એવું પ્રતીત કરાવશે. તો સાંભળીએ આ અમર રચનાને.

0: શ્રોતા મિત્રો, ફરી સમય થયો છે ગુજરાહુવા જમાનાની સુરીલી સફરમાં એક નાનકડા વિરામનો. તો મળીએ ગુજરાહુવા જમાનાને બસ થોડી જ ક્ષણોમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लूथी बचो।
4: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेकू वज्रदंती, भारत का गम एक्सपर्ट।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
7: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
8: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો, નિમેડો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો, તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400.
9: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
10: सुबह जराओ, शाम जराओ।
11: देव दर्शन थू।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400.
9: Fantastic fun for family.
12: 101.1 MHz. Once again, welcome back, friends. આપ સાંભળી રહ્યા છો સુનિલ દત્ત પર આધારિત વિશેષ ગુજરાત હુઆ જમાના કાર્યક્રમને. સંવેદનશીલ અને માનવતાવાદી વ્યક્તિત્વ પણ સુનિલ દત્તજીનું અન્ય પ્રબળ પાસું હતું. અભિનય ઉપરાંત ભારતીય રાજનીતિમાં પણ સાર્થક ભૂમિકા ભજવનાર આ અભિનેતાની રાજનૈતિક કેરિયર પણ ઉમદા રહી. 1987માં પંજાબમાં અશાંતિનો માહોલ હતો ત્યારે દેશભરમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ પહોંચાડવા એમણે મુંબઈથી અમૃતસર સુધીની વિશાળ મહાશાંતિ પદયાત્રા પણ કરી. 2000 કિલોમીટરનો આ પ્રવાસ એમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે પૂર્ણ કર્યો હતો. તો મિત્રો, આવી જ સંવેદનશીલતા એમના અભિનયમાં પણ આપણને જોવા મળે છે. ઘણી બધી ફિલ્મોમાં એમણે યાદગાર અભિનય કર્યો, જેમાં ઘુમરા, વક્ત, પડોસન, હમરાસ, આજ ઓર કલ, છાયા, હમ હિન્દુસ્તાની, નર્તકી, આમ્રપાલી, મેરા સાયા જેવી ફિલ્મો યાદગાર રહી છે. ફરી સાંભળી લઈએ મેરા સાયા ફિલ્મનું આ ગીત. 1966 સાલમાં રજૂ થયેલ અને રાજ ખોસલા નિર્દેશિત આ ફિલ્મ છે. સુનિલ દત્ત તેમજ સાધના પર ફિલ્માવેલ આ પ્રસિદ્ધ ગીત છે, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકરે, સંગીતબદ્ધ કર્યું છે મદન મોહને, ગીતકાર રાજા મહેદી અલી ખાન.

1957માં બનેલી મહેબૂબ ખાનની ફિલ્મ મધર ઇન્ડિયાના શૂટિંગ વખતે લાગેલી આગમાં નરગીસજીને સુનિલ દત્તે બચાવ્યા અને આ ઘટનાથી પ્રભાવિત થઈ નરગીસજીની માતાએ એમના લગ્ન 1958માં સુનિલ દત્ત સાથે કરાવ્યા. મિત્રો, સુનિલ દત્ત અને નરગીસ માત્ર હિન્દી સિનેમાની લોકપ્રિય જોડી નહોતા પરંતુ સમાજ સેવાના ક્ષેત્રે પણ બંનેએ અનોખું યોગદાન આપ્યું હતું. બંનેએ મળીને અજંતા આર્ટ્સ કલ્ચરલ ગ્રુપ દ્વારા અનેક સામાજિક અને રાષ્ટ્રીય કાર્યો પણ કર્યા. નરગીસ દત્તના અવસાન બાદ નરગીસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરીને માનવ સેવાનો અનોખો સંદેશ પણ આ અભિનેતાએ જનસેવાને આપ્યો. પદ્મશ્રીથી લઈને લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જેવા અનેક સન્માનોથી સન્માનિત સુનિલ દત્ત સાહેબ આજે પણ એક સારા અભિનેતા અને મહાન માનવી તરીકે યાદ કરવામાં આવે છે. 25 મે 2005ના રોજ ભલે તેઓ આ દુનિયાથી વિદાય થયા હોય, પણ તેમની ફિલ્મો, તેમના ગીતો અને તેમની યાદો આજે પણ કરોડો દિલોમાં જીવંત છે. અને એ સાથે જ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળી લઈએ, ફિલ્મ વક્તથી.

આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે, જેને સંગીતબદ્ધ કર્યું હતું રવિએ તથા ગીત શબ્દરચના સાહિર લુથિયાનવીની. વક્ત ફિલ્મનું આ ગીત છે. મિત્રો, 1965 સાલમાં રજૂ થયેલ આ વક્ત ફિલ્મના ગીત સાથે જ આજનો ગુજરાહુઆ જમાના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. બસ થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ જયમાલા.

ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.

0: अभी आपने संगीतकार जोड़ी नदीम श्रवण का संगीतबद्ध किया सड़क फिल्म का गीत सुना। इसी के साथ ही जयमाला कार्यक्रम यहीं समाप्त होता है।
1: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું

0: પેરુ નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: પ્રદીપ સાચા કર રહી હે અપને પિતા કવિ પ્રદીપ કે જીવન સે જુડી કુછ યાદે.
3: જૈસે ઉનકે કપડે બહોત હી સાદે રહેતે થે, કભી ભી સફેદ કે સિવા ઉન્હોને પહેના નહીં. એકદમ સીધે સાદે વ્યક્તિ, લેકિન ઉન્હોને બચ્ચોં કે ઉપર કભી ભી અપના સિદ્ધાંત લાદા નહીં. લેકિન વો સિદ્ધાંત સે ચલતે થે તો હમ દેખતે થે ઉનકો, તો વો ચીઝે હમ મે અપને આપ સે આ ગઈ.
2: તો સુનના ન ભૂલે કાર્યક્રમ ઉજાલે ઉનકી યાદો કે 31 મઈ શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
4: થી ધન્ય જવાનો અપને, થી ધન્ય જવાનો.

0: आज इस आकाशवाणी की बदौलत हमारा परिवार आगे बढ़ा है, और हमारा परिवार दिन दुनी रात चौगुनी इसी कदर से बढ़ता रहे, और साथ साथ में आकाशवाणी की जो गरिमा है वो हमेशा बरकरार रहे। इसके बरकरार रहने के लिए हम कुछ भी कर सकते हैं, कुछ भी, हमें जान भी दे सकते हैं।
1: बिल्कुल, वो तो आपके कार्य बताते हैं कि आप किस हद तक आकाशवाणी से प्रेम करते हैं। आप जब आकाशवाणी की दुनिया में आए, इतने साल आपने काम किया है, कोई ऐसा लम्हा आपको याद है जब आपको आपके कार्यों की बहुत भूरी भूरी प्रशंसा मिली हो, या कहना चाहिए आलोचना मिली हो, या भला बुरा सुनना पड़ा हो अपने उच्चस्थ अधिकारियों के द्वारा या श्रोताओं के द्वारा? ऐसा कोई पल याद है आपको वो
0: बहुत
1: हम
0: याद है,
1: श्रोताओं से
0: बहुत
1: साझा
0: याद है,
1: करें?
0: खट्टे मीठे पल बहुत याद है। जब मैं राजस्थान में था और जोधपुर में मेरी पोस्टिंग थी, तो जोधपुर में चौधरी भाई करके प्रोग्राम का मेरा करेक्टर था,
1: जी
0: और चौधरी भाई के नाम से मेरे को आवाज से लोग पहचान लेते थे कि आदमी, अरे ये आवाज तो कहीं सुना भाई। मैं पूछता कहाँ सुना भाई, अरे चौधरी भाई वो तो रेडियो में आते हैं भाई, तुम चौधरी भाई कैसे हो गए, तुम तो वो तो नहीं हो। हाँ भाई नहीं हूँ भाई, माफ करना मेरे को, ऐसा कहके मैं बात तो टाल देता। मतलब जब देखता था करेक्टर जो हमारा है कितना फेमस हो चुका है, सही बात है ना, और इसी करेक्टर के मार्फत मैं अपनी बातों को उनके सामने रख देता था कि भाई
1: बिल्कुल
0: ये समस्या है, इस समस्या का ऐसा समाधान होगा, और इस समस्या को अपन समाधान के रूप में लें, न कि उनको समस्याओं को समस्याओं के रूप में लें, सही बात है ना।
1: मतलब जो आपका एक कैरेक्टर था चौधरी करके, आपने उसके माध्यम से लोगों के सामने एक नई सकारात्मक बातें रखी
0: अरे
1: जिंदगी
0: मैडम,
1: से।
0: उस कार्यक्रम के माध्यम से मैंने कुछ तो ऐसे प्रोग्राम्स किए जो कंपटीशन के प्रोग्राम थे,
1: जी
0: उसमें कुछ प्रश्न पूछे जाते थे, और सरकारी तंत्र से जुड़ा मैं, और शिक्षा के पद से भी जुड़ा, और वहाँ पर मैंने बहुत अच्छा काम किया, और इसके लिए मुझे वहाँ पर विशेष तौर से बीकानेर में तो मुझे ऐसे काम करने के कारण प्रशंसा पत्र भी दिया गया,
1: सम्मान भी मिला।
0: सम्मान भी मिला
1: बिल्कुल बिल्कुल
0: प्रशासन के द्वारा,
1: बिल्कुल
0: और ऐसे सम्मान तो मैडम हम लोगों को सबको मिलते हैं, बहुत बड़ी बात नहीं है ये।
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયજા વાંચે છે મુખ્ય સમાચાર। ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા। દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી। મહારાષ્ટ્રમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત। ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત। અને જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો। સમાચાર વિગતવાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026 માટે 66 જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા। રાષ્ટ્રપતિના હસ્તે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા હતા। પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્વર્ગીય ધર્મેન્દ્રસિંહ દેઓલને કળાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા। અભિનેતાના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો। આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા, જ્યારે ગુજરાતના લોક કલાકાર ધાર્મિક લાલ પંડ્યા, સમાજસેવક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, લોકસંગીતકાર મીર હાજી કાસમ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારા રતિલાલ બોરીસાગર, કળા અને થિયેટર ક્ષેત્રમાં યોગદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે। સરકાર દેશમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે। પશ્ચિમ એશિયા સંઘર્ષ પર નવી દિલ્હીમાં યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશમાં LPGનું ઉત્પાદન વધીને 50,000 ટન પ્રતિ દિવસ કરી દેવાયું છે।
3: कि रिफाइनरी प्रोडक्शन LPG का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ। LPG घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है। 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं।
2: જ્યારે ખાતર વિભાગના અધિકારી અપર્ણા શર્માએ દેશમાં ખાતરનો ભંડાર સંતોષકારક ઉપલબ્ધ હોવાનું જણાવતા કહ્યું કે 3,90,00,000 મેટ્રિક ટનથી વધુના વાર્ષિક અંદાજની સરખામણીએ હાલમાં ઉપલબ્ધ ભંડાર 2 કરોડ મેટ્રિક ટનથી વધુનો છે। તેમણે કહ્યું કાચા માલ અને તૈયાર ખાતરની ઉપલબ્ધતાની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલાદપુર મહાબળેશ્વર માર્ગ પર અંબેનાલી ઘાટ ખંડમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડવાથી 8 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5 મૃતદેહ શોધી કઢાયા છે, જ્યારે અન્ય પીડિત લોકોની તપાસ હાથ ધરાઈ. વાહન ચાલકે કાબુ ગુમાવતા રવિવારે સવારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે. વાહનમાં સવાર લોકો દાપોલીથી સતારા જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એટલે કે SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું, વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે.
4: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई हैं. इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित वृद्धि और सोने के बढ़ते दाम भी बाहरी आर्थिक मोर्चे पर नई चुनौतियां पैदा कर रहे हैं. इन तीनों क्षेत्रों ईंधन, उर्वरक और सोना के लिए भुगतान विदेशी मुद्रा में करना पड़ता है. इसलिए हमें इन तीन महत्वपूर्ण पहलुओं यानी 3F फ्यूल, फर्टिलाइजर और फॉरेन एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ. ઈરાને જણાવ્યું કે તે હોર્મુઝ સમુદ્ર દુનિમાંથી પસાર થતા જહાજો પર કોઈ વેરો લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જહાજોને સલામત રીતે પસાર થવા એક વ્યવસ્થા બનાવવા માટે ઓમાન સાથે મળીને કામ કરી રહ્યું છે. દરમિયાન ઈરાનના નૌકાદળે તેલ ટેન્કર સહિત 32 જહાજનો કાફલો સફળતાપૂર્વક સામુદ્રધુનીમાંથી પસાર થયો હોવાની જાહેરાત કરી. આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા ચાલી રહેલા પ્રયાસને વૈશ્વિક સમર્થન મળ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ સરળ નથી. શ્રી રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે અને નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ ભાગ લેશે. યુગાન્ડામાં ઇબોલાના વધુ 2 નવા કેસ નોંધાયાના અહેવાલ છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ કેસ બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. આ તમામ કેસ પડોશી દેશ કાંગોમાં ફેલાયેલા ઇબોલા સાથે જોડાયેલા છે. કાંગોના અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં ચાલી રહેલા આ પ્રકોપમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સંખ્યા હવે 900થી વધુ થઈ છે. કાંગોમાં સંદેશાવ્યવહાર મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 904 શંકાસ્પદ કેસ નોંધાયા અને 119 શંકાસ્પદ મોત થયા છે. આ પહેલા અધિકારીઓએ ઇબોલાના 700થી વધુ શંકાસ્પદ કેસ અને 170થી વધુ શંકાસ્પદ મોતની જાહેરાત કરી હતી. ભારતે જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે કુલ 5 ચંદ્રક જીત્યા અને પુરુષોની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. અમરસિંહ દેવેન્દાએ 24 કલાકમાં 282.881 કિલોમીટરનું અંતર કાપીને સુવર્ણ અને ગિનો એન્ટનીએ 272.894 કિલોમીટરનું અંતર કાપીને રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે કાંસ્ય ચંદ્રક પણ ભારતને જ મળ્યો છે. તો મહિલાઓની શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 667.722 કિલોમીટરનું અંતર કાપીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે તેન્ઝિમ ડોલમાં ટોચના ભારતીય ખેલાડી રહ્યા અને વ્યક્તિગત રીતે 4થા સ્થાને રહ્યા હતા. જાપાનના હિરોસાકી શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 9 દેશના 81 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ભંડોળના કેસ મામલે 3 સ્થળોએ શોધખોળ હાથ ધરી. કાશ્મીરના શ્રીનગર અને શોપિયા જિલ્લામાં શોધખોળ દરમિયાન અનેક ગુનાહિત નાણાકીય દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા. એનઆઈએની તપાસ મુજબ આ પ્રતિબંધિત સંગઠન ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય રીતે સામેલ હતું. સંગઠને આરોગ્ય અને શિક્ષણ જેવી દાન અને કલ્યાણકારી પ્રવૃત્તિઓના નામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્રિત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષી શાહે મેન્સ ડબલ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ બોરીસાગર, કળાક્ષેત્રે ઢોલકવાદક અમીર હાજી કાસમ, રંગમંચ કલાકાર અરવિંદ વૈદ્ય, માણ આખ્યાન અગ્રણી કલાકાર ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજસેવામાં નિલેશ માંડેવાલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ગવર્નન્સને વેગ આપતા આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત નાગરિક સેવા પૂરી પાડવા અંગે મહત્વના સમજૂતી કરાર MOU થયા છે. આ કરારના પરિણામે ગ્રામીણ અને શહેરી નાગરિકોને ફરિયાદ નિવારણ સહિત આવકજાતિ અને EWS પ્રમાણપત્ર, રેશનકાર્ડ, મહેસૂલ રેકોર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર થકી ઘરે બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીમાં રૂબરૂ જઈને કતારમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આફ્રિકામાં મળી આવેલા ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ જણાવ્યું, રાજ્યમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દી માટે અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 પથારી તેમજ શંકાસ્પદ મુસાફર માટે SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 પથારીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
1: ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી.
0: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર આગામી 1-10 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યા પર ભરતી કરાશે. આ માટે ઉમેદવારની પસંદગી, શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા, પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમના આધારે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે. કચ્છના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોનના અવશેષ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા ખિદરત ટાપુ પર ડ્રોનની એક પાંખ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સુરતમાંથી 1,50,000 મૂલ્યની બનાવટી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરા મંડી વેપારીને 50,000 બનાવટી નોટ આપી જનાર લિંબાયતની ટોળકીના 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીના ઘરે તપાસ કરતા 1,50,000 મૂલ્યની બનાવટી નોટ મળી આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો. વડોદરામાં જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત અંતરિયાળ ગામોમાં જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 શિબિરમાં 1,800 જેટલા આદિજાતિ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 377 નાગરિકોને આધાર સંબંધિત સેવા, 309 આયુષ્યમાન ભારત કાર્ડ, 202 PM કિસાન સન્માન નિધિ યોજના, 53 પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ, 150 રાશન કાર્ડ સેવા ઉપરાંત 30 પેન્શન યોજનાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિઃશુલ્ક તબીબી સહાય અને દવા પણ પૂરી પાડવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાજેશ પટેલે અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદભાર સંભાળ્યો. પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી.
2: કોઈ પણ જગ્યાએ સીએસસી સેન્ટર હોય, પીએસસી સેન્ટર હોય, પૂરતી સગવડ મળી રહે, ડોક્ટરો પણ હાજર રહે એવું આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અમે જિલ્લા પંચાયતનું ધ્યાન રાખીને પૂર્ણ કરશું. ઘણી બધી સ્કૂલો એવી છે કે નબળી છે, તે નબળી સ્કૂલોને પણ અમે અને એના અંદર શિક્ષણ અમે આપી શકે એવા અમે પ્રયત્ન કરશું. સારા શિક્ષકોને નિમણૂક કરશું. છોકરીઓને આપણે અમુક ટાઈમ ભણવાનું છૂટી જતું હોય છે તો એ પણ અમે પૂર્ણ કરશું.
0: મહીસાગરમાં કલ્પનાબા ભુવાર પ્રમુખ અને હંસરાજ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ તરીકે પરેશ હિરપરાની નિમણૂક કરવામાં આવી. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાવિક પટેલ, ઉપપ્રમુખ રૈયાબેન આયર, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ તરીકે માવીરસિંહ જાડેજા, જ્યારે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરાઈ. દરમિયાન બોટાદ જિલ્લાની બરવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જામસંગ પરમાર, બોટાદમાં કિશોર મેર, રાણપુરમાં રસીલાબેન બાવળીયા તેમજ ગઢડામાં રૂપલબેન ગઢિયાને નિયુક્ત કરાયા. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ માટે હિમાક્ષીબેન પટેલનું નામ જાહેર કરાયું, જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં તુલસીબેન મરવાણીયાએ ચાર્જ સંભાળ્યો. વડોદરા ખાતે યોજાનારી મધ્ય ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભૌગોલિક સંકેત જીઆઈટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ સુધાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિટોરા ચિત્રકળા, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા જીઆઈટેગ ધરાવતા ઉત્પાદનોનો આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદમાં બીડવર્ક એટલે કે મણકાનું કામ અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો જે હાલમાં જીઆઈ નોંધણી પ્રક્રિયામાં છે તે પણ વીજીઆરસી મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી છે, જોકે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
3: 25 થી લેકર 28 મે તક અધિકતમ તાપમાન હે, તાપમાન મેં કોઈ બડા બદલાવ નહીં રહેગા. ઉસકે આગે ધીરે ધીરે તાપમાન 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ડાઉન હોને કા સંભાવના રહેગા. હમારે જો સૌરાષ્ટ્ર કચ્છ તટીય ક્ષેત્ર હૈ, ઇસમે ગરમ ઓર ઉમસ ભરી પવન કે કારણ અસહજ સ્થિતિ બને રહેને કી પૂર્વાનુમાન દિયા ગયા હૈ. કોસ્ટલ ક્ષેત્ર મેં અભી જે પવન કા સ્પીડ હૈ 25 થી 20 નોટ રહેગી.
0: જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40 થી વધુ આગાહીકારો હાજર રહ્યા. તેઓએ પ્રાચીન પદ્ધતિથી વરસાદનું અનુમાન લગાવ્યું હતું, જેમાં ખાસ કરીને બદલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા, અખાત્રીજના પવનની દિશા, હોળીની જાળની દિશા અને નક્ષત્રની ગોઠવણી પરથી આગાહીકારોએ આ વર્ષે પણ સારો વરસાદ રહેશે અને ખેડૂતો માટે સમયસર વાવણીલાયક વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્યુટીટી કન્ટેન્ડર 2026માં ગુજરાતના માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી આ સ્પર્ધામાં તેને 2 ખિતાબ જીતવા સાથે મેન સિંગલ્સ ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. દિયા ચિતાલે સાથે મળી તેણે ફ્રાન્સના લિયો ડી નોટ રેસ્ટને અને કેમિલી લુડ્સને 3-0 હરાવી ટ્રોફી જીતી લીધી. મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં તેમણે કેનેડાની એડવર્ડ લી અને મો ઝાંગની જોડીને પણ 3-0 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે કેન્સર સ્ક્રીનિંગ અભિયાન અંતર્ગત છેલ્લા 6 મહિનામાં અંદાજીત 3,500 થી વધુ નાગરિકની તપાસ કરી 136 જેટલા શંકાસ્પદ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાના 80 જેટલા અંતરિયાળ ગામમાં કેમ્પનું આયોજન કરી આધુનિક તબીબી સંસાધનો સાથે નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. તાપીમાં ઉચ્છલ તાલુકામાં વટપાડા નિસુ ખાતે અંદાજીત 88 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શિક્ષણ અંગે વાલીઓએ વિદ્યાર્થીઓને દરકાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક, હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી અને વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્યુટીટી કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: હમણાં જ આપે આજે સાંજે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળ્યું. આવો હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમ.

આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ. અત્યારે રાત્રિના બરાબર 11:10 થઈ છે. અમારી આજની પ્રસારણ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે આ જ મીટર્સ પર સવારે 5:55 ફરી મળીશું. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસને આપો અનુમતિ. શુભરાત્રી. જય હિન્દ.